0: दोस्तों, आज के कलाकार बेमिसाल कार्यक्रम में हम बात करेंगे लक्ष्मीकांत प्यारेलाल द्वारा रचे गए गीतों के बारे में और उनसे जुड़े हुए कुछ दिलचस्प किस्सों के बारे में। लेकिन उससे पहले आइए लेते हैं एक छोटा सा अंतराल।
1: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की उम्मीदें।
2: आकाशवाणी समाचार बकुला परमार वांचे छे। सौप्रथम मुख्य समाचार। नवी दिल्लीमां विदेश मंत्री डॉ एस जयशंकरनी अध्यक्षतामां क्वाड विदेश मंत्रीओनी बैठक पूर्ण। राष्ट्रपति द्रौपदी मुर्मू सिक्किमनी 3 दिवसनी मुलाकाते गंगटोक पहोंच्या, विविध कार्यक्रमोमां उपस्थित रहेशे। केन्द्रीय गृहमंत्री अमित शाहे सांचूना सरहदी गामडाओना माळखागत विकास माटे वायब्रंट विलेज प्रोग्राम 2 आरंभ कराव्यो। तमिलनाडुमां AIADMKના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા। દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે। નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ થઈ। ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ, જાપાનના વિદેશમંત્રી તોશીમિત્સુ મોટેગી અને અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર જયશંકરે ક્વાડ રાષ્ટ્રો વચ્ચે સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। બેઠકમાં વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને દ્વિપક્ષીય ચર્ચા થઈ હોવાનું અને આ 4 રાષ્ટ્રોએ ઇન્ડો પેસિફિક માટે ખાસ સુસંગતતાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું। તેમણે કહ્યું કે દરિયાઈ ક્ષેત્રમાં સતત સહયોગ જોવા મળ્યો છે, જેમાં સર્વેલન્સ અને ડોમેન જાગૃતિ, લોજિસ્ટિક્સ નેટવર્ક, દરિયાઈ કેબલ, તાલીમ, ક્ષમતા નિર્માણ અને માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમ

કાશ્મીરની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય વરિષ્ઠ મહાનુભાવોએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મહિલાઓ માટે સમર્પિત ગુલાબી બસોનું ઉદઘાટન કરશે, જેનો હેતુ રાજ્યમાં સલામત અને સુલભ પરિવહન સુવિધાઓમાં સુધારો કરવાનો છે. રાષ્ટ્રપતિ મુર્મુ સિક્કિમના સમૃદ્ધ ઇકોલોજીકલ અને ફ્લોરલ વારસાને જોવા માટે રીજ પાર્ક ખાતે ઓર્કેડિયરિયમની પણ મુલાકાત લેશે. બાદમાં તેઓ નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લેશે, જે દુર્લભ હસ્તપ્રતો અને બૌદ્ધ સાંસ્કૃતિક કલાકૃતિઓના સંગ્રહ માટે જાણીતી છે. આવતીકાલે તેઓ નાથુલા પાસની મુલાકાત લેશે અને ગંગટોકમાં સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાતના અંતિમ તબક્કામાં તેઓ સિક્કિમ પોલીસને ભારતના રાષ્ટ્રપતિનો પોલીસ કલર મેડલ અર્પણ કરશે. આ સાથે સિક્કિમ આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર દેશનું 15મું રાજ્ય બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સાંચુ બોર્ડર આઉટપોસ્ટની મુલાકાત લીધી. તેમણે આ વિસ્તારમાં તૈનાત સરહદ સુરક્ષા દળના જવાનો સાથે વાતચીત કરી અને દેશની સરહદોની સુરક્ષામાં તેમના સમર્પણની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ રાજ્યના સરહદી વિસ્તારોને વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 સમર્પિત કર્યો. આ પહેલ હેઠળ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત ગામોમાં શિક્ષણ, રસ્તાઓ, વીજળી અને રોજગારની તકો સહિતની માળખાગત સુવિધાઓ અને આવશ્યક સુવિધાઓને મજબૂત બનાવવામાં આવશે. બાડમેર, બિકાનેર અને જેસલમેર જિલ્લાના ગામડાઓને આ કાર્યક્રમ હેઠળ સમાવવામાં આવ્યા છે. શ્રી શાહ બિકાનેરમાં બીએસએફ મુખ્યાલયમાં સરહદ સુરક્ષા પર એક બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રાલય, રાજસ્થાન સરકાર અને બીએસએફના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેશે. તામિલનાડુમાં એઆઈએડીએમકેના 3 ધારાસભ્યોના રાજીનામા બાદ 3 વિધાનસભા બેઠકો ખાલી જાહેર કરવામાં આવી છે. ગઈકાલે સ્પીકરે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ આ બેઠકો ખાલી પડી છે. અગાઉ 2 મતવિસ્તારમાંથી જીતેલા મુખ્યમંત્રી જોસેફ વિજયે ત્રીચી પૂર્વમાંથી રાજીનામું આપ્યા બાદ ત્રીચી પૂર્વ મતવિસ્તાર પણ ખાલી જાહેર કરવામાં આવ્યો હતો. એઆઈએડીએમકેના મહાસચિવ કે પલાની સ્વામીએ 3 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારવાના સ્પીકરના નિર્ણયની ટીકા કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ઓટાવામાં કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે મુલાકાત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે તેમની મુલાકાત દરમિયાન તેમણે દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભવિષ્યલક્ષી ચર્ચા કરી હતી અને ભારત કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરારના વહેલા નિષ્કર્ષ પ્રત્યે આશાવાદ વ્યક્ત કર્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સેના, જમ્મુ કાશ્મીર પોલીસ, એનડીઆરએફ, એસડીઆરએફ અને નાગરિક વહીવટીતંત્રની સંયુક્ત બચાવ ટીમ દ્વારા ગુલમર્ગમાં કેબલકારમાં ફસાયેલા 300 પ્રવાસીઓને સફળ રીતે બચાવવામાં આવ્યા, જે ભારતની આપત્તિ પ્રતિભાવ એજન્સીઓની સતર્કતા, વ્યવસાયિકતા, હિંમત અને સંકલનને પ્રતિબિંબિત કરે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે સંયુક્ત ટીમના પડકારજનક કામગીરીને કાર્યક્ષમતા અને સંકલ્પ સાથે પાર પાડવા બદલ તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે અથવા આવતીકાલે કેરળમ પહોંચવાની શક્યતા છે, જ્યારે મિઝોરમમાં આજથી ચોમાસુ શરૂ થયું. હવામાન વિભાગે રાજ્યના લોકોને વરસાદની મોસમ શરૂ થતાં જ સતર્ક રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગના એઝોલ ખાતેના વડાએ જણાવ્યું કે ચોમાસાનું આગમન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર પવનની પેટર્નના વૈજ્ઞાનિક વિશ્લેષણ અને વરસાદની પ્રવૃત્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ અવલોકનોના આધારે હવામાન વિભાગે અગાઉ 26 મેથી ચોમાસુ શરૂ થશે તેવી સત્તાવાર જાહેરાત કરી હતી. આ સાથે ચેતવણી પણ આપી છે કે વરસાદની મોસમ દરમિયાન મિઝોરમમાં ભૂસ્ખલન થવાની શક્યતા છે. ભારે વરસાદ દરમિયાન રહેવાસીઓ અને વાહન ચાલકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સરકારે રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત બોર્ડ નિયમ 2026 અને રાષ્ટ્રીય રમતગમત શાસન, રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ નિયમો 2026ને સૂચિત કર્યા છે. નવા નિયમો હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડમાં 1 અધ્યક્ષ અને 2 સભ્યો હશે, જે કેન્દ્ર સરકાર દ્વારા શોધ અને પસંદગી સમિતિ દ્વારા ભલામણ કરાયેલ નામોની પેનલમાંથી નિયુક્તિ કરશે. રાષ્ટ્રીય રમતગમત ટ્રિબ્યુનલ દેશમાં રમતગમત સંબંધી વિવાદો માટે એક સમર્પિત ન્યાયિક સંસ્થા

0: તરીકે સેવા આપશે, જેનો ઉદ્દેશ સિવિલ કોર્ટ પર નિર્ભરતા ઘટાડવાનો અને રમતગમત શાસન અને વહીવટ સંબંધિત વિવાદોનો સ્વતંત્ર, ઝડપી, અસરકારક અને ખર્ચ કાર્યક્ષમ નિકાલ કરવાનો છે. આજે સાઉદી અરેબિયામાં હજ યાત્રાનો સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ અરાફાતનો દિવસ ઉજવાઈ રહ્યો છે. વિશ્વભરના 15 લાખથી વધુ મુસ્લિમો મીનાથી અરાફાત પર્વતના મેદાનો તરફ પ્રાર્થના કરવા માટે પહોંચ્યા છે. સાઉદી અરેબિયા ખાતેના ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે હજ કરી રહેલા 1,75,000થી વધુ ભારતીય યાત્રાળુઓ માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલર જનરલે જણાવ્યું કે મક્કામાં ભારતીય હજ મિશન સાઉદી અધિકારીઓના સહયોગથી યાત્રાળુઓ માટે રહેઠાણ, પરિવહન, સામાન સંભાળવા અને તબીબી સેવાઓનું સંકલન કરી રહ્યું છે. દક્ષિણ ઇરાનમાં અમેરિકાએ કરેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ આ હુમલાને સ્વબચાવ હુમલો ગણાવ્યો હતો, જ્યારે ટોચના ઇરાની અધિકારીઓએ દોહામાં યુદ્ધવિરામ વાટાઘાટો કરી હતી. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું કે હુમલાઓએ મિસાઇલ લોન્ચ સાઇટ્સ અને ઇરાની બોટને નિશાન બનાવી હતી. ઇરાનના વિદેશમંત્રી અને ઇરાની સંસદના અધ્યક્ષ સંભવિત શાંતિ કરારની વાટાઘાટો માટે કતારમાં છે, ત્યારે જ આ લશ્કરી કાર્યવાહી કરાઈ છે. હોર્મોઝગાન પ્રાંત પર ઇઝરાયેલી જાસૂસી ડ્રોનને તોડી પાડવાના ઇરાનના દાવા બાદ તણાવ પહેલાથી જ વધી ગયો હતો, જો કે ઇઝરાયેલે આ ઘટનાની પુષ્ટિ નથી કરી. આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાલામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ સીધી આઈપીએલની ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારનાર ટીમને ક્વોલિફાયર 2માં રમવાની બીજી તક મળશે. આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હારનાર ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થશે, જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર 2માં આગળ વધશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ટીમે 14 મેચમાંથી 18 પોઈન્ટ મેળવીને સારા રન રેટના આધારે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પણ 18 પોઈન્ટ છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની અધ્યક્ષતામાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિક્કિમની 3 દિવસની મુલાકાતે ગંગટોક પહોંચ્યા, વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંચુના સરહદી ગામડાઓના માળખાગત વિકાસ માટે વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2નો આરંભ કરાવ્યો. તમિલનાડુમાં AIADMKના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા. દક્ષિણ ઇરાનમાં અમેરિકન દળો દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ક્વોલિફાયર 1માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. अमिता बड़े राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. नवी दिल्ली इथं क्वाड देशांच्या परराष्ट्र व्यवहार मंत्र्यांच्या बैठकीत परस्पर सहकार्य वाढवण्याबाबत चर्चा. इतर देशांनाही मदत करण्यावर भारताचा भर. तामिळनाडूमध्ये अण्णा द्रमुकच्या 4 आमदारांचा राजीनामा. तिघांचा तमिळ वेत्री कळघममध्ये प्रवेश. आयपीएल क्रिकेट स्पर्धेच्या पात्रता फेरीतला पहिला सामना आज रॉयल चॅलेंजर्स बंगळुरू आणि गुजरात टायटन्स यांच्यात रंगणार. आणि नैऋत्य मौसमी पावसाचं आगमन आज केरळमध्ये होण्याची शक्यता. नवी दिल्ली इथं परराष्ट्र व्यवहार मंत्री डॉक्टर एस जयशंकर यांच्या अध्यक्षतेखाली आज क्वाड देशांच्या परराष्ट्र व्यवहार मंत्र्यांची बैठक झाली. या बैठकीला ऑस्ट्रेलियाच्या परराष्ट्र व्यवहार मंत्री पेनी वोंग, जपानचे परराष्ट्र व्यवहार मंत्री तोशिमित्सू मोतेगी आणि अमेरिकेचे परराष्ट्र व्यवहार मंत्री मार्को रुबियो उपस्थित होते. क्वाड राष्ट्रांमधलं सहकार्य अधिक दृढ करण्यावर आणि त्याचबरोबर इतरांनाही मदत करण्यावर डॉक्टर जयशंकर यांनी या बैठकीत भर दिला. क्वाड राष्ट्र ही लोकशाही प्रधान मुक्त समाज असलेली राष्ट्र असून समृद्धीसाठी नवीन्य आणि सर्जनशीलतेला प्रोत्साहन देतात. तसंच दहशतवादाच्या सामायिक धोक्याचा सामना करण्यावरही क्वाड राष्ट्रांचा भर असल्याचं जयशंकर म्हणाले.
2: As democratic nations, we also devoted attention to countering the common threat of terrorism. There must be zero tolerance for terrorism, and nations subject to terrorist attacks have the right to defend themselves. A free and open Indo-Pacific has many dimensions and facets. Our meeting today took stock of the progress in many

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, ઘણા બધા મિત્રોના ફોન આવ્યા. હંસાબેન ઠાકરનો ફોન હતો, એ સિવાય રમેશભાઈનો ફોન હતો મલાડથી, અને રમેશભાઈએ કહ્યું કે રાવણ બેની મારું કયું નવ માને. કિશોરભાઈનો ફોન હતો જેસરથી, અને એમનું કેવું છે, રાજા જનક ઘેર માંડવો રે. જગદીશભાઈનો ફોન હતો અને એમનું કેવું છે, હાલાજી તારા હાથ વખાડો. અને ભરતભાઈએ રાવણ પરથી ખબર નહીં ક્યાંથી ત્રણ ગીતો શોધી લાવ્યા છે, અને એમનું

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે થઈ રહી છે આપની કસોટી. તો ચાલો હવે શબ્દ લઈએ રિક્ષા. તો રિક્ષા પરનું એક ગીત હું સંભળાવું, બીજું આપે ઓળખવાનું. નંબર છે 02245154134, 02245154135. શબ્દ છે રિક્ષા.

હતા અને એકે ગીત આપણી પાસે નહોતું, પરંતુ આ વખતે ભરતભાઈએ ત્રણ ઓપ્શન આપ્યા. ઓ રિક્ષાવાળા ભાઈ, ધીરે તારી રિક્ષા હાંક અને મારી ત્રણ પૈડાની ગાડી. તો આવો સાંભળીએ મારી ત્રણ પૈડાની ગાડી.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના, કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે હું આપને આપી રહી છું એક શબ્દ, અને એ શબ્દ પરનું એક ગીત હું સંભળાવું છું, બીજું ગીત આપે ઓળખવાનું છે. નંબર છે 0224515 4134, 0224515 4135, અને હવે પછીનો શબ્દ છે ઘાયલ.

એ ફરી ત્રણ ગીતો કયા છે? ઘાયલ મારું હૈયું, ઘાયલ પંખી, દિલ ઘાયલ થયું. તો વિભાબેન મહેશ્વરીએ કહ્યું છે કે ઘાયલની ગત ઘાયલ જાણે, અને હંસાબેન ઠાકરનું કહેવું છે પાયલથી ઘાયલ થયો. પરંતુ મિત્રો, આમાંનું એકે ગીત આપણી પાસે નથી. આપણી પાસે જે ગીત છે એ ખૂબ જ જાણીતું છે, ખૂબ જ લોકપ્રિય છે, અને વારંવાર જે ગીતની ફરમાઈશ આવે છે ને એવું ગીત છે. આવો સાંભળીએ કયું ગીત છે.

કે દરેક લીટીમાં ઘાયલ શબ્દ હતો, એટલે મેં પણ ગણ્યો નથી અને હું તમને આ પ્રશ્ન પૂછવાની નથી. હા, તો હવે પછીનો શબ્દ છે ચંપો. આપે ઓળખવાનું છે ચંપો, ચંપાના ફૂલ પરનું બીજું કોઈ ગીત. એક ગીત હું સંભળાવું છું, બીજું આપે ઓળખવાનું. નંબર છે 0224515413, 0224515413.